સામેની રેડિયો ફઝા ઇસ વખત હૈ વક્ત હુઆ એક અગલે સોંગ કા આદત કે ટાઇટલ કે નામ સે યે સોંગ હૈ સુનિયે ઓર સુર સુનિયે.